હલો, મારું નામ મેયર જસમતભાઈ બચ્ચુભાઈ, ગામ નાના પાળિયાદ, તાલુકો જિલ્લો બોટાદ, ગુજરાત. આમ તો અમે ખૂબ લાંબા સમયથી આઝાદ હિન્દ રેડિયો સાંભળવે છે અને સાંભળવાની ખૂબ મજા આવે છે. અને આજે વંશીબેનની વાતો ખૂબ આનંદ આપી દે તેવી હોય છે. અને ખાસ તો અમને એ વાતનો આનંદ થાય છે કે આજે વંશીબેનની ભાષા હિન્દી છે, છતાં થોડું ઘણું, 100% નહીં પણ છતાં થોડું ઘણું અમારી સાથે ગુજરાતીમાં વાત કરી લેશે. એમે કહ્યું, હાલો વંશીબેન કેમ છે? કે શું જસમતભાઈ, મજામાં છો ને? એટલે એ વાતનો અમને ખૂબ આનંદ થાય છે કે અમારી સાથે આજે વંશીબેન ગુજરાતીમાં થોડું ઘણું બોલી લેશે અને હંમેશા આનંદમાં રહેવાની. થેન્ક યુ.